કીટનાશક અને મિલાવટનો સંકેત થઈ શકે. અચ્છી ગુણવત્તાની જે વર્મી કમ્પોસ્ટ છે એને નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ ને સાથે સૂક્ષ્મ પોષક તત્વ એન્ઝાઇમ ડી રહે, જે ફસલોની વૃદ્ધિની નહીં સહાયક રહે. અસલી જે વર્મી કમ્પોસ્ટ આવે એ હલકી રહે. કિશનભાઈ, આવી રીતે અગર આપણે જૈવિક ખેતી અપનાવવા ને જૈવિક ખાદનો પ્રયોગ કરવા, ગૌમૂત્ર હે, વર્મી કમ્પોસ્ટ હે, આનો પ્રયોગ કરીને આપણે ફસલે ઉગાડવા, તો કિશનભાઈને જિંદગી આવી બી અચ્છી થાય ને કિશનભાઈને જીવન સ્તર જે હે એ બી અચ્છું ઉપર ઉઠેગા, ને પરિવાર જે હે એને શિક્ષા ને અન્ય જે ખર્ચ હે એને વાસ્તે આર્થિક પરેશાનીનો સામનો નહીં કરવો પડે. તો કિશનભાઈ,

0: જીવન ક્ષમતા હે એ ભી એનાથી પ્રભાવિત થઈ શકે, કેમ કે મક્કા એક નાજુક ફસલ કહેવા એટલે કિસાન ભાઈઓ પહેલી ટ્રોપ ડ્રેસિંગ આપણને બુવાઈ થકી 25 થી 30 દાડાને બેસે અલવીએ, બીજી 45 થી 50 દાડાને બેસે ફૂલ આવતી વેરા અલવીએ. આ જે સમય હે કિસાન ભાઈઓ એને આપણને બિલકુલ સમજવો જરૂરી હે, ને એ સમજીને આપણને ખેતીમાં ઉપયોગમાં લાવવો પડેગા. બીજી વાત કે કિસાન ભાઈઓ દેખો પશુપાલન જે ભી ભાઈએ કરી મળ્યું હોય એના ભાઈને ભી નિવેદન હે કે હવે તો ખૂબ હરો ચારો મળી રહ્યો હે, ને કિસાન ભાઈ લાવી ભી જાહે ને વ્યવસ્થા અનુસાર આપણે ઢાંઢો સોંપણને આલી ભી જાહે, પણ દેખો લીલા સારા ને હાથે હાથે પશુ અને હુકો સારો આવવો ભી બહુ જરૂરી હે. નહીતર કિસાન ભાઈઓ હું થાગા કે હુકો સારો નહીં આવ્યો હોય તો પશુઓને આફરા જેવી બીમારી ભી થઈ શકે. એકલો લીલો સારો જ ખવાડો તો આફરા જેવી બીમારી ભી આના સમયમાં થઈ શકે. તો આની વાતમાં વિશેષ કરીને પશુપાલક ભાઈ હે કિસાન ભાઈ હે એ ધ્યાન રાખે. ને કિસાન ભાઈઓ જે સમાસાના દાડા મેં સાર લેવા જઈ રહ્યા હો, ખરડો મોટો થઈ ગયો, ખરપતવાર મોટો થઈ ગયો હોય, તો જંગલી જીવ જાનવર હે એના થકી ભી આપણને બચીને કામ કરવું હે. ને તો આપ ઊંડા ઊંડા સાર વાડી રહ્યા હો ને ધ્યાન નહીં રહ્યો, ને કોઈ જીવ પડ્યો હો ને એના ઉપર પગ દવાઈ ગયો તો કાટવા એને બચવાના કારણે આપણે સબ ઉપાય કરી શકે, કાટી ભી શકે. તો આપણને પહેલે સાર લેવા જઈ રહ્યા એટલે લાકડો ખકડાવી દો તાકી આમનું તેમનું કઈ જીવ જનવર પડ્યું ભી હો તો એનો જગા છોડ દેગા, ખકડાટ કરવી જરૂરી હે. યાની કહેવાનો મતલબ કે આપ પૂર્ણ સાવધાની અને હાથે આ સમયમાં કામ કરે, કેમ કે શાળીએડી દોર જે હતા એ પાણીને કારણે ભરાઈ ગયા હે, ને આ દોરાનો જે જીવ જંતુ હિ બાંધને આવી ગયા હે, એટલે આપણને સાવધાની પૂર્વક કામ કરવું પડેગા. બીજી વાત કે કિસાન ભાઈએ દેખો વર્ષાનો સમયમાં વિભાગ બી પૂરું કામ કરે, ને આવતા આપણને ભી સમજવું પડેગા કે આ વર્ષાનો જે જલ હે દેખો સમય ઉપર બારિશ નથી થઈ રહી, યા થઈ ભી રહી હોય તો કમ બારિશ થઈ રહી હે. તો આપણને કેનું કે પાણીનું સંચયન કરવું આ દેખતે રહીને કરવું પડેગા. અગર જલ હે તો કલ હે એની કહાવતની સાર્થકતા જઈવરા રહેગા, જઈવરા આપ પાણીની બચત કરોગા. તો આપણે સબને મળીને આ વર્ષા જલનું ભી સંરક્ષણ કરતા એક સંકલ્પ લેવું પડેગા. આજે મારે એક ભાઈ થકી વાત થઈ હતી કે વર્ષા જલનું સંરક્ષણ આપણે હરતે કરવું હોય એના બારામાં ભાઈ ખૂબ જાણકાર પાસા હો, ને જાણકારીને અનુસાર એને ખૂબ અચ્છી વાત કરી હે. એને વર્ષા જલનું સંચયન હરતે કરવું, ઘરેલુ ઉપયોગ થકી લગાડીને લાસ્ટ ઊંડીના જે સંચયનની વાતે હે એને બતાડીએ. તો આજે સોરા ઉપર વાત ઈશ કરી રહ્યા, ને મોકો ભી હે તો સૌથી પહેલા એના ભાઈની વાત સાંભળા આપણે કે વર્ષા જલનું સંચયન હરતે કરા, એને બાદ આપણે બીજી વાત કરા.
1: રામ રામ.
2: રામ રામ કિસાન ભાઈઓ. રામ રામ.
1: તમારું નામ?
2: મારું નામ પુષ્પેન્દ્રસિંહ.
1: પુષ્પેન્દ્રસિંહજી, પુષ્પેન્દ્રસિંહજી દેખો આજે આપણે સોરા ઉપર વાત કરી રહ્યા કે આપ એક તો શારીરડી વિભાગ પૂરું કામ કરી રહ્યું અને આપણે સિઝન ઈ ચાલી રહી છે માનસૂનની, તો આજે આપણે વાતનો વિષય જ હે કે પાણીનો સદુપયોગ કરતે જઈને પાણીનો હરતે બચાવ કરવો હોય, જેને આપણે સરળ ભાષામાં કહ્યું કે વર્ષા જલનું સંચયન.
2: હા,
1: તો પુષ્પેન્દ્રસિંહજી સૌથી પહેલા આપણે જેવી ભાઈ કાર્યક્રમ સાંભળી રહે એને આપણે વર્ષા જલનું હરતે સંચયન કરવા એના બારામાં આપણે વાત કરી રહ્યા, તો આપ એને ચીજને બતાડો કે આ પાણીનો હરતે બચત કરી શકો આપણે.
2: દેખો મારા કિસાન ભાઈને સૌથી એટલો જ નિવેદન હે
1: જી
2: કે આપણે અહીં પાણીની હમણાં કમી નથી
1: જી જી,
2: પણ આપણે એમ સમજવું જોઈએ કે આપણે જેસલમેર બાડમેર બિકાનેરની સ્થિતિ દેખો જાણો, હા
1: હા,
2: તો એ પાણીનો સદુપયોગ હરતે કરે એ તરીકા આપણને અપનાવવા પડે.
1: જી જી જી.
2: દેખો સૌથી પહેલો તો આપણે છત માટે જે પાણી ઇકઠો થાય
1: હા
2: એ સાફ સુથરું છત રહેગા, એનું પાણી આપણે કઈ ને કઈ નેસે એવો ટેન્ક બનાવો
1: જી,
2: એનો પાણીનો સદુપયોગ કરવો જોઈએ.
1: અચ્છા અચ્છા.
2: તાકી અમે એને પાણીના લંબા સમય તો ભૂમિગત જળસ્તર જે કહેવાય જમીનનો જળસ્તર.

0: જે આજકાલ ડ્રીપ સિંચાઈ જેને કહે
1: જે
0: ઈ તો પાણીની બચતનો સૌથી અચ્છો ફોર્મ્યુલા એમ કહી શકાય. પાણીની બચતની ફસલ હારું બી નુકસાન નથી, ફસલ હારું બી ફાયદામંદ ને કિસાનને પાણીની બી સુવિધા આગાડી મળી શકે એ બુંદ બુંદ સિંચાઈ જેને ડ્રીપ સિંચાઈ કહો.
1: દેખો આના આપણી જે વાત ચાલી રહી છે એના અમે આપણા કાર્યક્રમમાં મહિલાએ બી ઘણી ભાગીદારી અને કાર્યક્રમ સાંભળી રહીએ, તો એવી મહિલાએ બી જે ઘરેલુ કામ કરે હે ને આ વર્ષાનું પાણી જે આવી રહ્યું નેવાને માધ્યમ થકી ને ગવર્મેન્ટ સુએ એવી આપણે નેવાનું પાણી મળી દે, તો એના મહિલાને બી આપણે કાંઈ સુઝાવ આપી શકીએ કે આવું પાણી ઘરેલુ ઉપયોગના ઉપયોગ તો કરો ના નથી કહેતા પણ એને હાથે હાથે બચાવ બી હાથે કરી શકે.
0: દેખો માર તો સભી માતા બહેનોને એક જ કહેવું હોય કે પાણીની જેટલી આજે બચત કરો કા એક તો તમે જેમ કે કપડો ધોવો તો કપડો ધોવો તો નલ એક વાર ટબ ભરલો બાલ્ટી ભરલો એટલા થકી જે કપડો ધોઈ જઈ એટલે ધોઈ નાખો, ફેર જરૂર પડે ફેર નલ ચાલુ કરી દો. કેમ કે નલ ચાલુ કરીને તમે આમને વાતે વરી ગઈ માન લો ને નલ ચાલુ રહી ગયા તો ટબ બી ભરાઈને પાણી બાંધને જઈ રહ્યું હોય બાલ્ટી ભરીને પાણી જઈ રહ્યું હોય તો કોઈ પાણીનો દુરુપયોગ. બીજી વાત હે માન લો તમે ઘરને માન લો પોછો કરી રહ્યો તો એના હારું બી એક બાલ્ટી થકી બી પૂરા કામ જેટલું કોશિશ કરવી કે સબ કામ થઈ જાય. અગર ચાર બાલ્ટી રોજ ફર્શને ધોવોગા તો બી તે સાફ થાય, અને તમે એક બાલ્ટી થકી અચ્છું પોછો કરી દોગા સાવધાની થકી તો બી થઈ જાય. હવે એ ચાર બાલ્ટી પાણી જવાડવા તો કઈ મતલબ નથી.
1: ખરી વાત એ બિલકુલ પુષ્પેન્દ્રસિંહજી કેટલી બઢિયા જાણકારી આપ સોરા ઉપર આલી રહ્યા હો, ને હવે સાથે સાથે આપની થકી એક જાણકારી લેવી એ કે આપણે તે વર્ષા જળનો સંચયન કરી રહ્યા. આપે જેમ બતાડ્યું કે ટેન્કને માધ્યમથી ખાડા ખોટી નાખો સિમેન્ટેડ કરીને એ પાણી 12 મહિના આવી રાખો, તો એના પાણીનો ઉપયોગ હું પાછો ઢાંઢો સોપને પીવા કે ખેતરમાં પાણી પાઈ શકે કે આપણે પીવા કે હાથે કરી શકાય.
0: દેખો જે પાણી બચત રહેગા
1: જી
0: ઉપર જળ ધરાતલની ઉપર રહેગા પાણી એ આપણે પશુ પી શકેગા,
1: હા
0: એનો આપણે સિંચાઈનો ઉપયોગ કરી શકેગા, એનો કપડો ધોવા હે સબ કામ ઉપયોગ કરી શકો. એની બાજુ ભૂમિને જળસ્તર જમીનમાં જે પાણી જાગા એ બી અમારા જમીનનો જળસ્તર વધારેગા.
1: બિલકુલ
0: કમ સે કમ ગરમીના દાડામાં મને પાણીની સમસ્યા નહીં આવે.
1: ગરમીના દાડામાં પેલા કુવા મોટા બોલી જાય ભાઈ પાણી નથી આવતું,
0: કુવામાં પાણી કમી થઈ જાય આગ કે તેવા પશુ પક્ષી આપણે આમદમને ભટકતા રહે પાણી મારું, તો કમ સે કમ હોય પરિસ્થિતિ અમારા ગાડી નહીં
1: આવે. બિલકુલ આ જે પશુપાલન કરી મળ્યું હોય આ જંગલની જે પશુ હે જાનવર હે એને બી આ સુવિધા પાણીની મળી શકે
0: મળી શકે. સબનો અધિકાર જીવ જંતુ પ્રકૃતિનો હે, કેવલ મનુષ્ય એને વગાડી નાખેગા ને એનો ઉપયોગ કરી લેગા એવું નથી. પ્રકૃતિ હારું સબ સમાન હે, સભી જીવ જંતુ માત્ર બી દયા કરવી જોઈએ ને એને ગરમી દાણા પાણીની વ્યવસ્થા થઈ શકે એટલી કોશિશ કરવી જોઈએ.
1: બિલકુલ ને દેખો પુષ્પેન્દ્રસિંહજી સાથે સાથે આપણે ભાઈઓને સુઝાવી આપી શકા ને સરકાર બી પૂરું કામ કરી દઉં કે જન જંગલ જમીન જાનવર આ સબ આપણને સંચયન બસાબુઆ સંરક્ષણ કરવું આનું.
0: પાણી બચેગા તો સભી જીવ બચેગા, જીવ જંતુ સબ બચેગા, પશુ પક્ષી સબ બચેગા. પાણી હે તો સબ કુછ હે, નહીં તો પાણી વરના બિલકુલ ભી તમે આજ સ્થિતિ દેખી શકો. આપણે રાજસ્થાનના કમ સે કમ 61% રાજસ્થાનની સ્થિતિ એવી હે કે જે રેગિસ્તાન હે પાણી હારું બિલકુલ તરસી રહે
1: તરસી રહે,
0: એ દશા દેખીને આપણે સુધાર લેવો જોઈએ
1: જી કે
0: અમે એવા અમારી એવી પરિસ્થિતિ નહીં આવે અને અમે પાણીની આજ થકી બચત કરવાનો એક સંકલ્પ લઈ લઉં.
1: બિલકુલ પુષ્પેન્દ્રસિંહજી આપને ઘણો ઘણો ધન્યવાદ કે આજે સોરા ઉપર આવ્યા ને આપે જે આ વર્ષા જળનો સંચય ને એને હાથે હાથે બીજા પાણીનું બી આપણે સંરક્ષણ કરીને હાથે બચાવી શકે એના બારે અમે ખૂબ બઢિયા જાણકારી આપી અને બદલે ખૂબ ખૂબ ધન્યવાદ. રામ રામ સાહેબ.
0: રામ રામ સાહેબ.
2: એક પ્રકાર થી પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ હે.

ધીરે ધીરે પૂરો થઈ રહ્યો હતો. આજે તો વાલજીભાઈને આજ્ઞા આવ્યો, કાલે સોરા ઉપર ફ્રી નવી જાણકારીના હાથે આપણે મલંગા. એ આવું રામ રામ રામ રામ.